0: પડી.
1: આવેવાલા પેઢી ખાતિર હમનિનકે એહી સભન કામકે કરહીકે પડી. આઈ બાત કહત રહન અભિષેક રંજનજી આપન વાર્તામાં વાર્તાક વિષય રહે પર્યાવરણ સંરક્ષણ ખાતિર કદમ ઉઠાવલ જરૂરી બા. તેની વાર્તા ખાતર એનકા બહુ ધન્યવાદ બા. આ દેખી હમ જોન ભી બાત કહત રહીન કે કીડા મકોડા સાંપ બિચ્છા કે તે સભનસે બાચે ખાતિર બહુ જરૂરી બા આસપાસ કે સાફ સફાઈ. હમનિન કે આપણ ઘર દ્વાર તો ચકાચક કરકે રાખીલા, લેકિન બાત જબ આપણા ઘર સે બહાર સે સમાજ મોહલ્લા ગલી સડક કે આવેલા તો બહુતે લોક કે એસન ભેટા જઈહે જે પહેલે ઓળલે તો ખૂબ નિમન રહેલા, દેખું સે પઢેલ લિખલ બુઝાલન, લેકિન ગંદગી ફેલાવે મેં ઉનકા તનિકો અહસ ના લાગે. હમનિન કે દેહાત મેં એગો કહાવત બા, જહાં વહાં રહેલા સાફ સફાઈ ઉહમે લક્ષ્મી કરીહે ભલાઈ, લેકિન એ પર અમલ ભી હમનીએ કેનું કરે કે બા. આસપાસ કે ગંદગી સડ કે જબ હવા કે અશુદ્ધ કરી તો ઉહે હવાનું હમની ઘર તક આઈ આ ઉહે હવા સે ઘર કે લોક બીમાર હોકી હે. અબ દેખતે બાની બૂની વર્ષા કે દિન આવતા જહાં તહાં પાણી જામે ડેન્ગુ મલેરિયા કે મચ્છર પર ન પીહે સ, ઉહે ગંદકા પર બૈઠલ માછી હમનિન કે ઘર કે ખાય પીએવાલા સામાન પર અહીં સ બૈઠી હે સ, પેટ કે બીમારી હોકી ઉલટી દસ્ત શરૂ હોકી. એસે ડાક્ટર કે હજાર દુ હજાર દેલા સે નિમન બા કે હમને સભે સજગ રહી જાગરૂક બની આ ઘર કે જોરે બહાર કે આસપાસ કે ભી સાફ સફાઈ પર ધ્યાન દી. આ ઓ ખાતર કોનો બહુતે બરહન ચાહે મુશ્કેલ કામ નહીં કરે કે છોટ છોટ કામ કે કહે હમને સ્વચ્છતા કે બનવલે રાખ સકતા નહીં, જેસે કચરા હંમેશા ડસ્ટબિન મેં ડાલી, સૂખા આ ગીલા કચરા અલગ અલગ રાખે કે કોશિશ કરી, હેને હોને પાણી મત જામે દીહી કૂલર ચાહે કોનો પરલ પુરાન ડિબ્બા મેં દેખલે હોકમ રોવા સભે કે પાણી જામ જાલા તો ઓકરા કે જામે મત દીહી. આ જદી પાણી જમા હો ગઈ બા આસપાસ મેં તો ઉહમે કિરાસન તેલ જેકરા કે માટી કે તેલ હમને કે કહીલા દેહાત મેં ઓકરા કે જરૂર ડાલી, જેકરા સે જોન મચ્છર પણ પીએ સે ઉ મર જાસ. આ પ્લાસ્ટિક કે એકદમ સે ના કહી, પ્લાસ્ટિક કે ઉપયોગ બહુ હાનિકારક હોલા. આ સામૂહિક સફાઈ મને પૂરા ટોલા મોહલ્લા કે લોગીન જોડે જૂટ કે હફ્તામાં એક દિન સફાઈ પર જરૂર ધ્યાન દહી સભે. એસે કૌનો માન હાનિ હોકે કે બાત નહીં કે બકાયદા રાવ ટોલા મોહલ્લા સમાજ સાફ રહી તો બડાઈ કે બાત બાઈ. એસે હમરો આ સભે સે હે કહલ ચાહમ કે બાત ખાલી બતિયાવે કે ના બલુકા આપણ જીવનમાં અપનાવે કે જરૂરત બા. આ અબ જબ બાત ઇતના મહેનત લગન કે ભગ તો કહે ના રાઉર મન ભી લગવાવલ જરૂરી બા. તો સુની સભે એ ફિલ્મ સંગીત કે આ સુન કે લગાઈ આપણ મન, ઓકરા બાદ ફેરુ સે હમ બાત કરો.